0: રામ રામ કાકા.
1: એ રામ રામ શ્યાય, રામ રામ શ્યાય, મીઠા ઘણા બોલ્યો ઠાકો કોકીનીર ગામ ભીધ્યો.
0: નામ ભુનેશિયા ગે સ્વરૂપ સરું.
1: ઓ સ્વરૂપ સર, મેં કઈ કર્યો?
0: કાતરો ગણો એ કાકા, કાતરો જુગા.
1: ઓ કાતરું ઉગ્યું ભાઈ?
0: હા.
1: અરે ભાઈ, તો કાતરો જુગો કી ખાઈ કરલો હારે?
0: ખાઈ કરા કાકા, ધાર હે કાતરો.
1: ઓ આજે તો કોની હાલતી ભાઈ, ખાઈ કરે રામજી કા ખેલા હે બેચા. એ
0: હા, ભુઆ સુગે કોણ સુગે?
1: આ જુગે બેચા, ભૂજ મજી ને તું મને આકા કરે પછી કઈ કરું?
0: કાતરો
1: ચૂકણો પડી છે ને કઈ કરા બેચા. આ મારી બેચા, એક સવાલ કા જવાબ કર. એ મેરા ભાઈ બડા શેતાન બેચે નાક પર પકડે કાન ક્યા હોતા હે?
0: કોણ કાકા?
1: એ ડગલું રે. હમને ભાઈ કો સવાલ કર્યા, ભાઈ કો સમજ મેં નહીં આયા હે.
2: હમ તો આ ગયા હે.
1: એ તું બોલો ભાઈ કો. હેલો
2: હેલો.
0: હા
2: ભાઈ પટેલ હતું.
0: રાજી રહો, ખુશી રહો.
2: તાતા એ સવાલ પૂછ્યો, આવે થી થને?
0: હા આવે. કોણ?
2: મને આવે ઓ ઉવે ચશ્મો.
0: હા
2: તાતા સહી એને બતાવો ને મને.
1: એ બિલકુલ સહી. એ માર સાહેબ ચશ્મો કોણ લગા ભાઈ?
0: હા ચશ્મો. કોણ?
1: એ ભાઈ ની પૂછ ભોગા મેં કઈ પૂછા.
0: ગુરુ પૂર્ણિમા.
1: હા બીજા.
2: હે ગુરુજી તો ભજન સુની ચાવે.
1: હે મેં અગરબત્તી ખાઉં જાઉં તમારે બીજા.
2: અચ્છા હે.

0: પાછા પગે લાગ્યું.
1: એ જીવદારો રામજી થોડી લાંબી ઉંમર કરી આપણો ન્યાઓ ભીજ્યો ખોખી નીર ગાંવ ભીજ્યો.
0: નામ તો કાકા ખુશભી હોય, ગાંવ બોડું હોય.
1: આવ હો ખુશભાઈ બોડું મેં ખાઈ કર્યો
0: પડાઈ કરે કાકા.
1: એ જીતી મારી બેજા
0: સાતિમ.
1: એ બાઈ
0: હા
1: અબાર વરસાદ આવે છે ને તો એ સ્કૂલ જાવે ને.
0: હા
1: હા જો બરસાદ ને ધ્યાન રાખી બેજા. એ કોઈ પાણી ને ખાડા ખોપ જાય હારક મન નીકળ્યો.
0: હા
1: એ તું છોકી પડી હો.
0: હો કાકા.
1: એ જીતા ભાઈ બેન નો બેજા.
0: તીન ભાઈ બેન ના કાકા.
1: એ તમારે પાપાજી કઈ કરતે હી?
0: બેંક મેન
1: પાપાજી રૂપિયા લાવતે ઘરે?
0: હા કાકા.
1: એ તું કિસકો દેવું? મમ્મીજી કો દેવું તે કની રાખ લેતે હૈ?
0: મમ્મીજી કો દેવ.
1: અચ્છા
2: સન્માન
0: ચોમાસો
2: લાગ્યો.
1: જાઉં ને ગીતરો.
2: ઓછા હે.